બપોરના પોણા બે વાગી ચૂક્યા છે. નમસ્કાર શ્રોતા, હું છે અમિત અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર. તમે સૌ કંઈ મજામાં હશે એવી જાસાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાય હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 13મી મે અને સ્ટુડિયોની ગલિયાળમાં 1:46 થઈ ગઈ છે. કાર્યક્રમમાં આગળ વધવા પહેલા આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. આપણે કહીએ ને કે બુદ્ધિ અને શ્રદ્ધાની જ્યારે આપણે વાત કરીએ તો બુદ્ધિ અને શ્રદ્ધાનો મેળ હોવો ઘણો જરૂરી છે. કારણ કે કહેવાય છે ને, એકલી બુદ્ધિ હોય છે ને તો ભાઈ નાસ્તિકતા પેદા કરે છે, અને અને જ્યારે એકલી શ્રદ્ધા હોય છે ને એ અંધશ્રદ્ધા પેદા કરે છે. એટલે કહેવાય છે ને, બુદ્ધિ અને શ્રદ્ધા બંને સાથે હોય છે ને તો જ ભક્તિ બરાબર છે. એની સાથે આપણે સુંદર મજાનો એક ભજન લઈ લઈએ, જીગદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું તમારા માટે સ્પેશિયલ.

સ્ટુડિયોની ગલિયાળમાં 1:53 થઈ ગઈ છે અને હું છું અમિતા અને ગુર્જરી ધારાના મીઠા મીઠા ઝરણા વહી રહ્યા છે તેવા જ અમે સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે. અને વેનસડે આપણો કાર્યક્રમ હોય છે 1:15નો, તો ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો અને અમારા સાથે અમે બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધી. આપણે કહીએ છીએ ને કે ભાઈ જિંદગીની મુસાફરીમાં ભાગ્ય જ એવા લોકો મળે છે આપણને કે જેની પાસે છાયડામાં ઊભા રહેવા કરતાં પણ ભાઈ વિકલ્પો હોવા છતાં પણ એ આપણી સાથે ભાઈ તડકામાં ચાલતા રહે છે. એટલે કહેવાય છે ને કે લાઈફમાં બહુ ઘણા એવા લોકો આપણને મળે છે ભાઈ આપણી મુસાફરીમાં, કે એમની પાસે પોતાની પાસે છાયડો હોવા છતાં પણ એ આપણી સાથે તડકામાં ચાલે છે. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લે હેમા દેસાઈના અવાજમાં લેવામાં આવેલું ઓન યોર વે.

સ્ટુડિયોની ગેલેરમાં 2:05 થઈ ગઈ છે અને ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવાઈ રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. તો કહેવાય છે ને કે ભાઈ, જીવનમાં જો કોઈ તમને રોકવા ટોકવાવાળું હોય ને તો ભાઈ એનો આભાર માનજો. આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ ને તો ભાઈ, કહેવાય છે ને કે જે બાગમાં માળી નથી હોતો ને એ બાગ જલ્દી ઉજળી જતો હોય છે. એ બાગમાં ફૂલ રહેતા નથી, જલ્દી જલ્દી બધા ફૂલ ઉજળી જાય છે ને. એવું જોઈએ છે લાઈફમાં. આપણે લાઈફમાં એક જણ હોવું જોઈએ કે જે આપ તમને રોકવા ટોકવાવાળું હોય છે ને. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈને ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું આદિત્ય ગઢવીના અવાજમાં.

વાત અને દારૂ એના મનનું ઈ કરતો કરાવ તને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય પ્રેમમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી દિલના કટકા થઈ જાય નટખટ ન કરાળો જાણે નંદજી નો લાલો હવને પ્રાણ થી એ પ્યારો ઈ તો લાગે બહુ વાલો જીવન જીવાડે વળી હવ ને નચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું મત જેવું બધાને ફસાવે પાછો એના સુર તાલે આખા જગને રમાડે હસતો હસાવતો ને ગીત ગવડાવતો રાજ રાખે દુનિયાને મુખ મલકાવતો દિલનો એ બાજીગર જોને કેવો જાદુગર દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર રંગ રંગીલો વળી થોડો છે હટીલો મારો કાનુડો ગોડીલો સદા રહેતો મજીલો.

0: સવારે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગેલેરીમાં 2:15 થઈ ગઈ છે. તો આપણે કહીએ છીએ ને કે ભાઈ ધીરજ ધરે ને એ ધાર્યું કરી શકે છે અને જે સહન કરે છે ને એ સર્જન કરી શકે છે અને જે જતું કરે છે ને એ બધું પોતાની સાથે જાળવી શકે છે અને જે સ્વીકારી શકે છે ને એ જ બધું સમજી શકે છે. એટલે કહેવાય છે ને લાઈફમાં જ્યારે આપણે ધીરજ રાખીએ છીએ ને અને ધીરજના ફળ હંમેશા મીઠા જ હોય છે. એટલે કહેવાય છે ને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો લાઈફમાં ધીરજથી અને શાંતિથી જ્યારે આપણે પ્રોબ્લેમને સોલ્વ કરીએ છીએ ને તો આપણને જરૂરથી એનું કંઈક ને કંઈક સોલ્યુશન મળે છે. એની સાથે આપણે સુંદર મજાનું એક ગીત લઈ લઈએ. હે કેમ છું લંડનમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.
1: એક છોડો કેલે ખલક મેં

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગ્રેડમાં 2:20 થઈ ગઈ છે. તો આપણે કહેવાય છે ને ભાઈ, સમય પર જ્યારે નિર્ણય લેવામાં ન આવે ને તો ભાઈ ખોટો હોય પણ વાંધો નહીં, પણ સમય વીતી ગયા પછી જે નિર્ણય લીધો હોય છે ને એ સાચા નિર્ણયની કોઈ કિંમત નથી હોતી. એટલે કહેવાય છે ને જ્યારે ટાઈમ પર નિર્ણય લેવામાં નથી આવતો ને તો એકદમ ખરાબ છે. પણ આપણે કહેવાય છે ને ટાઈમ વીતી ગયા પછી આપણે ગમે તેટલો સાચો નિર્ણય પણ કામ ના લઈ પણ એની કોઈ કિંમત નથી હોતી. એની સાથે સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ હેલાવર એલ્બમમાંથી લેવામાં આવેલું અરીતા ગઢવીના અવાજમાં.

એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે, જીગર ઠાકોરના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, રોશની લઈને આવી રહી છે. એની સાથે અમિતા નાપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.